અળવાશ એ વાવદ ખંડ અળવા ફાવા દ્વહે થી બા મી હુન વે એ દ્વહવુર એમ મે હિંદ ખળક વિસ થી બા મી હુન ક લહે નુકરવા હુટે આદિ ઇહે વિસ નુમે કુરવા હુટે.